0: પ્રેમાચો નાટક ચાંગલે ઓળખને મી માઝર તુઝો મૂલ્યસ પ્રેમ નહીએ
1: અગર તુઝાવરચા માઝા પ્રેમાત શક્તિ તર આહેચ પણ ભક્તિ સુદ્ધા આહે નિશેદિન